0: સાચી ભાઈ ભજનો નેપાલ સરકાર વિજ્ઞાપન બોર્ડ.
1: દીદી, આજ ભોલી મેરો શ્રીમાનલાઈ કે ભાગો? છીટો ઘર પણ આવું, એકલે બસ્ન રૂચાઉનુહુન્છ, દુબ્રાઉંદે પણ જાણુ ભાગો છ. પહેલા ખુબ પઢ્ને માન્છે અહીલે કિતાબૈ હેર્ન માન્નુહુન્ન. નૌ, પહેલા તો તેસ્તો માન્છે હૈન. કે ભયછ ત? દુઃખ ગરેર કમાએકો પૈસા બેંકમાં અલિઅલિ જમા ગર્દૈ થ્યું. અસ્તિ ઘરકો લાગે કેહી સામાનહરૂ કિન્નુ પર્યો ભનેર નિકાલ્ન ગયો, પૈસા નૈ છૈન. સાનો સાનો કુરામાં કિચકિચ માત્રૈ ગર્નુહુન્છ, ઘરબારે બિગ્રિને જસ્તો પો ભઈસક્યો. લૌ ન દીદી, સમજાઈદિનુ પર્યો. યુ તો લાગુ છો પ્રકોટામાં દેખીને જુસ્તી લક્ષ્ય છ. કોઈ શ્રી લાગુ છો તો ભાઈ, કે ભયું તિમલાઈ? નુધાતી ભન તો.
2: ખાઈ દીદી, કે ભનુ ર? સાથીહરૂલે ગાંજા ખાનાલાઈ જબરજસ્તી ગરે, મને પણ નહી ભન્ન સકિન ર ખાએ. ત્યસપછી બિસ્તારો બાની હુંદી ગયો. અહીલે તો લટ લાગે છ, છાટ્ન સકિન. અહીલે પણ ગાહ્રો ભઈરહેકો છ.
1: ગાહ્રો સારો મલાઈ કેહી થાહા છૈન. અબ કુરુકો હિસાબ તો છાડ્નુ પડશ. તિમી તો હાંભો સહારા હો, એસરી બરબાદ હોને કામ કરદૈછો? સમજો તો, હાંભો આમા બુઆલી સમાજમાં બનાવું ભયપછી પ્રતિષ્ઠા છુટ્ટી છ. એસકો સંરક્ષક તિમી નઈ તો હો.
2: હુંછ દીદી, ધન્યવાદ. અબ મે સદૈ છાડેર એક અસલ નાગરિક બનને પ્રયાસ કરનેછુ. મને શ્રીમતીલાઈ પણ ધેરૈ દુઃખ દિએકો છુ. મેરો સબૈ થોક પરિવાર હો, મલાઈ માફ ગર અને સુધર્ન મૌકા દેઉ નઈ.
3: બારીસમાં લસ સિર્જના કરી દુબેચરી તુલ્યાઉને વસ્તુ વા પદાર્થ લાગુ પદાર્થ વા લાગુ ઔષધ હો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને લાગુ પદાર્થલાઈ સ્વસ્થ શરીરકો લાગી પ્રયોગ ગર્ન આવશ્યક નભએકો પદાર્થ ભરે પરિભાષિત ગરેકો છ. યસ્તા પદાર્થલે મારીસકો કેન્દ્રીય સ્નાયુ પ્રણાલીમાં પ્રભાવ પાર્નુકા સાથે ઉસકો ભાવના ર સોચાઈમાં પરિવર્તન લ્યાઉદછ. ત્યસૈલે લાગુ ઔષધકો પ્રયોગ ઉસાર પસાર રોકથામ ર નિયંત્રણમાં જોડ દિઉ. સ્વસ્થ જીવન ર સભ્ય સમાજ નિર્માણમાં હાતી માલો ગરૌ. લાગુ ઔષધ બુક સમાજ નિર્માણકા લાગી જિલ્લા પ્રશાસન કાર્યાલય સુલુખગુ ર સુલુ એફિકો સંયુક્ત પ્રયાસમાં જનહિતમાં જારી છ.
4: આજ તો તિમી ધેરૈ મલિન થકી દેખિન્છૌ નિ, કે ભયો?
5: ઉસલે આજ ફેરિ ગાલી ગર્યો, પૈસા પણ દિએન, મોબાઈલ પણ ખોસ્યો.
4: ઓહો દીદી, કુટનું માત્ર હિંસા હોઈન, ગાલી ગર્નુ, ડર દેખાવનું, પૈસા નિયંત્રણ ગર્નુ, યી સબૈ ઘરેલુ હિંસા હુન.
5: ઓર મૈલે તો સોચેકી થઈન, યી તો ઘરભિત્રકા સામાન્ય કુરા હોલાન ભનેર.
4: હૈન નિ, ઘરેલુ હિંસા ભનેકો ઘરભિત્ર વા નજીકો સંબંધમાં હુને કુનૈ પણ પ્રકારકો દુર્વ્યવહાર હો. એસમાં શારીરિક હિંસા, માનસિક હિંસા, ભાવનાત્મક હિંસા, યૌન હિંસા સબૈ પર્છન. મોબાઈલ નિયંત્રણ ગર્નુ, આવત જાવત રોક્નુ પણ નિજી કુરા હોઈનન નિ, ઘરેલુ હિંસા હુન, અપરાધ હુન.
5: તેસો ભએ અબ મ ચૂપ બસ્તિન, સહાયતા ખોજ્છુ.
6: ઘરેલુ હિંસા કસુર ર સજાય ઐન 2066 લે હિંસા ગર્નેલાઈ જરિવાના ર કોઈ દુબઈ સજાય હુન સક્ને વ્યવસ્થા ગરેકો છ. હિંસા ગર્નેલે 3000 દેખિ 25000 સમ્મ જરિવાના વા 6 મહિના સમ્મ કોઈદ ભોગ્નુ પર્છ. દુર્વ્યવહાર દોહરીએમાં સજાય દોબ્બર હુન્છ.
7: હિંસા સહનુ પણ અપરાધ હો. હિંસા ભએકો છ ભને નજીકકો પ્રહરી કાર્યાલયમાં ઉજુરી દિનુહોસ. ઉજુરી ગર્દા દોષીલાઈ કાર્યવાહીકો દાયરામાં લ્યાઉન સકિન્છ.
8: નેપાલ સરકાર વિજ્ઞાપન બોર્ડ.
4: ખાઈ જન્મદાતા દિનુસ ત?
9: જન્મદાતા ગરેકો છૈન નિ મેડમ.
4: લૌ, જન્મદાતા ન ભઈ ત વિદ્યાલય ભર્ન હુદૈન નિ.
9: હો ર, મલાઈ ત થાહા નઈ થિયો ન મેડમ.
4: બાલબાલિકાલાઈ વિદ્યાલય ભર્ન ગર્ન, સામાજિક સુરક્ષા ભત્તા પ્રાપ્ત ગર્ન, નાગરિકતા, રાષ્ટ્રીય પરિચય પત્ર ર રાહદાની બનાઉન, બેંકમાં ખાતા ખોલ્ન અને રાજ્યબાટ ઉપલબ્ધ હુને સેવા સુવિધા પાઉન જન્મદાતા અનિવાર્ય હુન્છ.
9: પહેલા કસેલે ભનેન?
10: તેતી માત્રે હો ર દાઈ, જન્મેકો 35 દિન ભીતર સ્થાયી ઠેગાના વા જન્મેકો ઠાઉકો ઓડા કાર્યાલયમાં જન્મદર્તા ગરાઉનુ પડશ.
11: જન્મ ર મૃત્યુદર્તા પરિવારકો મુખ્ય વ્યક્તિ વા 18 વર્ષ ઉમેર પુગેકા ઘરકો સદસ્યલે ઓડા કાર્યાલયમાં ગરાઉનુ પડશ.
10: વિવાહકો સૂચના પતિ ર પત્ની दुवै जनाले दिनुपर्छ। सम्बन्ध विच्छेदको सूचना अदालतको निर्णय सहित पति वा पत्नीले दिन सक्छन्।
11: जन्म, मृत्यु, बसाई सराई, विवाह एवं सम्बन्ध विच्छेदका घटना बेलैमा दर्ता गर्नु नागरिकको कर्तव्य हो।
10: नेपाल सरकार विज्ञापन बोर्ड।
12: धूम्रपानका कारण आज मलाई फोक्सोको क्यान्सर भएको छ। यही गल्तीका कारण केही दिनमा मेरो जीवन समाप्त हुनेछ।
13: त्यही धूम्रपानका कारण मेरो पहिलो बच्चा अपाङ्ग जन्मियो, दोस्रो बच्चा पनि जोगाउन सकिन।
12: मलाई मुख र घाँटीको क्यान्सर छ, बाँचेर पनि म मरे तुल्य भए।
14: म अलिकति पनि हिँड्न सक्दिन, श्वास प्रश्वासमै समस्या देखियो।
15: धूम्रपान गर्न छोडौ, स्वस्थ जीवन बाँचौ।
16: नेपाल सरकार विज्ञापन बोर्ड।
17: के भयो, के को हल्ला खल्ला हो यो?
18: के हुनु, डोजर चलेको नि। अब त हाम्रा दुःखका दिन सकिए।
19: के सकिनु नि, गाउँमा सडक बने पनि बसा हिँड्नु पर्ला भन्ने डर छ। रातभरि सुत्न सके होइन?
17: होइन, किन माइली भाउजू, अब गाडी चलेपछि हामीलाई नै सजिलो हुने हो क्या? भन्ने मात्रै होइन, हाम्रो जस्तो पछि पारिएको क्षेत्रमा सार्वजनिक यातायात पनि चल्नु पर्छ भनेर हामीले नै माग गर्नुपर्छ क्या?
19: सडक बन्दैमा के नै भइहाल्छ र, जथाभावी बाटो खनेकाले टारी खेतमा पहिरो जान थाल्यो, परतिरको मुहानको धारो पनि सुक्यो। अब पानी लिन 2 घण्टा तल खोलामा पुग्नु पर्छ, बाटो मात्र भएर के गर्ने?
18: हो त है, हामीले त ध्यानै नदिएको।
19: त्यही त, भौतिक पूर्वाधारहरू बनाउनु पर्छ, तर वातावरण बिगारेर होइन, वातावरण बचाएर।
16: विकासका नाममा विनाश ननिम्त्याउ। नेपाल सरकार विज्ञापन बोर्ड।
20: बालक बालिकालाई काममा लगाएको पाइमा कानुन अनुसार कडा कारवाही हुने व्यवस्था रहेको छ।
21: यहाँ साउजी को हुनुहुन्छ, यता बोलाउनु।
22: नौ, किन खोज्नु भएको होला हजुर? को पर्नुभयो?
21: रेडियोमा बाल बालिकालाई श्रममा नलगाऊ भनेर सुन्ने अनि आफै काममा लगाउने?
22: हजुर, रेडियोले त भनिरहन्छ नि यिनीहरूलाई मैले काम नदिए भोकै पर्दैन, त्यही भएर मैले खाना बस्न दिएको छु, काम लिएको छु। हजुरहरूलाई के मतलब भयो यस्तो कुरा?
21: हेर्नुहोस्, हामी श्रम कार्यालय र प्रहरी कार्यालयबाट आएका, तपाईँ विरुद्ध बाल श्रम शोषण गरेको उजुरी पारेको छ, तपाईँ हामीसँग जानुपर्छ, हिँड्नुहोस्।
22: होइन हजुर, होइन, कसले उजुरी गर्यो? मैले त त्यस्तो गरेको छैन हजुर, मैले त उनीहरूकै लागि गरेको, यसो नगराउनु हजुर।
19: तपाईँले पनि बाल बालिकालाई कामदारका रूपमा घर तथा कारखाना वा अन्यत्र कतै काममा लगाउनु भएको छ भने कुनै पनि बेला कारवाहीमा पर्न सक्नुहुन्छ। 14 वर्ष मुनिका बाल बालिकालाई काममा लगाएको पाइए 10,000 रूपियाँसम्म जरिवाना र 1 वर्षसम्म कैद वा दुवै सजाय हुन सक्छ।
16: सबै प्रकारका बाल श्रम उन्मूलन गर्न एकजुट हौ, बाल श्रम अनुगमन संयन्त्र बलियो बनाऊ, बाल बालिकालाई श्रम होइन शिक्षा दिऊ।
8: नेपाल सरकार विज्ञापन बोर्ड।
23: यदि तपाईँको बच्चामा जन्मजात पैताला घुमेको क्लबफुट समस्या छ भने उपचारको लागि अपाङ्ग बाल अस्पताल तथा पुनर्स्थापना केन्द्र एसआरडीसी काभ्रे बनिपा नगरपालिका 11 र प्रादेशिक कार्यालय इटहरी उपमहानगरपालिका 16 सुनसरीमा तुरन्तै सम्पर्क गर्न सक्नुहुनेछ। त्यस्ता समस्या भएमा व्हाट्सएपबाट फोटो पठाएर सल्लाह सुझाव दिन सक्नुहुनेछ भने साथै विपन्न गरीब परिवारका लागि उपचारमा विशेष छुट गरिनेछ।
24: थप जानकारीका लागि सम्पर्क नम्बर 9852557068
23: अङ्कमा 9852557068।